0: ધંધા કરીને આપ અચ્છું કમાઈ શકો. કિસાન ભાઈઓ, ખેતીની વાત કાર્યક્રમનો સમય પૂરો થઈ ગયો તો આજે તો વાલજીભાઈને આજ્ઞા લો. કાલે થોડા ઉપર નવી જાણકારીને હાથે મળંગા. એ આવું રામ રામ રામ રામ.
1: અભી આપ સુન રહે થે કાર્યક્રમ ખેતીની વાત, આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હૈ. પ્રસ્તુત હૈ આદિવાસી લોક સંગીત.

સમજો કેટલું બઢિયા ભજન આપણે સાંભળ્યું ને આ આજનો ટેમ હે તો આપણે એનો આનંદ લીધો. કિશનભાઈ આપણે વાત કરીએ કે પશુઓને જે બીમારી હૈ આવડી માનસૂન આવવાથી કે ગાય હૈ ભેડ હૈ એમને ગલઘોંટુ રોગ નો પ્રકોપ આપણને દેખવા મળી શકે. તો આ જે રોગ હૈ આણમે જીવાણુ નું સંક્રમણ થઈ જાય ને પશુ જે હૈ એને ગળાને આયપાયના જે ઉતક હૈ એમને ખૂબ વધારે તરલ જમા થઈ જાય, આમ થકી સૂજન આવી જાય. ગળે જે હૈ એને બહારી ને નયની સૂજન જે હૈ એ પશુની શ્વાસ લેવાની માટે દબાણ નાખે ને એને જે શ્વાસ લેવાની નળી હૈ એનો જે રસ્તો હૈ એ હાકડો થઈ જાય, સંકરો થઈ જાય. તો તૈયાર પશુ જે હૈ એ સંકરી શ્વાસ નળી થકી જોર લગાડીને હવા જે ખેંચે તો એના જે હવાના જે થકી એ હવા થકી જે ઉતક હૈ એમાંથી રગડ ખાય ને એની રૂકાવટને કારણ થકી પશુની નળી જે હૈ ગુર ગુર ની જે આવાજ હૈ એ કરે. તેજ બુખાર સૂજી થકી લાલ આંખે મોડાને લે વધારે લાળ બળવું, આંખ હૈ નાક હૈ એને થકી સ્ત્રાવ નકલ કરે, પશુ જે હૈ એ ખાવું પીવું ને જુગાલી કરવું એ બંધ કરી દે, પેટ દર્દ હૈ, દસ્ત હૈ, સિર ગરદન યા પછી અગાડીની જે ટાંગે હૈ એમને વ્યસને સૂજન હૈ, પશુને શ્વાસ લેતા ટાઈમ ગુર ગુરની આવાજ હૈ તો આવા જે લક્ષણ હૈ એ અગર આપણને પશુની નહીં દેખાઈ રહે તો આપણે સમજી જો કે આ ગલઘોંટુના લક્ષણ હૈ. હર સાલ માનસૂન થકી પહેલે લગભગ 2-3 હપ્તા પહેલે 3 માહ થકી જે બડા સભી પશુ હૈ

ટીકાકરણ જરૂર કરવાનું જોઈએ. પશુઓને લંબી યાત્રા માટે લઈ જવાથી પહેલે એમનો ટીકા અવશ્ય આપણે લગાડવો જોઈએ. પશુઓની મૂળ મોંડાનું નહીં જે આવાજ હૈ એ સંકેત હૈ કે પશુનો દમ જે હૈ એ ઘૂટી રહ્યો હૈ. એને કારણ થકી અને બીમારીનું નામ જે હૈ એ ગલઘોટુ હૈ. ગલઘોટુના જે જીવાણુ હૈ એમનો ફેલાવ હવા થકી યા બીમાર પશુનો જે જૂઠો પશુ આહાર હૈ યા એનું જૂઠું પાણી હૈ યા દૂષિત પદાર્થ હૈ એને સંપર્ક મેં આવા થકી સ્વસ્થ પશુ હૈ એ બીમાર થઈ શકે. આ રોગ જે હૈ લંબી દૂરીની યાત્રા થકી થાકેલા પશુને બી થઈ જાય. લંબી યાત્રાનો જે પરિવહન હૈ એનો જે તનાવ હૈ એ પશુની રોગ પ્રતિરોધક ક્ષમતા જે હૈ એ કમ કરી દે. કઈ રીતના ગ્રામીણ ઇલાકામાં બી આપણે દેખા કે પશુઓને સામૂહિક રૂપ થકી પાણી પીવાના તળાવને મેં તો આ બી એક સંક્રમણ ફેલવાનું બડો કારણ હૈ. બીમાર પશુ જે હૈ એમને આપણને સ્વસ્થ પશુ થકી દૂર રાખવું પડેગા. ગલઘોટુ રોગ જે હૈ અગર એ થઈ ગયો હૈ તો વના દેવ કરે બીમાર પશુ હૈ એને પશુ ચિકિત્સક થકી ઉપચાર કરવાનો જોઈએ. મૃત પશુ હૈ એનું નિસ્તારણ જે હૈ એ ગહેરો ગડ્ડો ખોદીને એમને ચૂના ને નમક નાખીને કરી શકો. તો આવી રીતે કિસાન ભાઈઓ આ ગલઘોટુ રોગ જે હૈ એ પશુઓને વખતે ખતરનાક રહે એટલે આને આપણને કિસાન ભાઈઓને ધ્યાન રાખવું ઘણું જરૂરી હૈ. કિસાન ભાઈઓ ચોપાલ કાર્યક્રમ હૈ એનો